આવેલ છે તો પહેલા કયોને પણ પ્યારો સો લોકગીત સુણી લેવા યા વાદળા નકો ગાયલો છે ભાઈ રામ ગપ્પુજી અને રણ સોરેણ સુણાયું કોયો પ્યારો સો ગાયલો લોકગીત।